નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 16 મે 2026 અને શનિવાર, વિક્રમ સંવત 2082 અને વૈશાખી અમાસ. અત્યારે સવારના 5:58 અને 23 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમસફર નેહા. આજનો સુવિચાર: પાછળ જુઓ અને ઈશ્વરનો આભાર માનો, આગળ વધો અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો.

શ્રોતા મિત્રો, 6 વાગી રહ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન્ડ.

0: વિકો વજ્રદંતી.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી.
2: વાહ, પસાણો
5: અજાણ્યા એપ થી બચો.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: जैसे कि आप जानते हैं, विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती। इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता। और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर। 21 मई शाम 6:30 पर लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम। आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई। प्रवेश बिल्कुल मुफ्त। आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं। हम विविध भारती से बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे हमारा अगला कार्यक्रम हम हेरा ही प्यार के।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેરેન્ડનસેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ જ પ્રશ્ન નથી.

0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, સીપીઆઈએમ અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર દગુવતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલમાં લોકસભાના 18 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગટે જણાવ્યું હતું કે બે દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે અમેરિકાના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેઓ યોગ્ય કાર્ય કરવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો માટે ઈરાનની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેહરાન સાથે કરારમાં આવેલા કરારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલના ભાવ વધારાના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અબ તુમ્હારે હવાલે બચત સાથીઓ. પેટ્રોલ ડીઝલ 4 વર્ષમાં સૌથી મોંઘા, હવે મોંઘવારીની નવી લહેરનો એલાર્મ. સંદેશ લખે છે, આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ 3 રૂપિયા વધારો ઝીકાયો. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, નયા ભારત, પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘુ એટલું સારું, ઈરાન યુદ્ધની અસર, ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી. આ સાથે અબુધાબીમાં ભારતના 47,880 કરોડનું રોકાણ કરશે આ સમાચાર નવ ગુજરાત સમયમાં વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારના શ્રેણીબદ્ધ પગલાં, સમારોહ સાદગીપૂર્ણ, લોકાર્પણ વર્ચ્યુઅલ, આવતા વર્ષથી નીટ ઓનલાઈન જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેનરન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો, 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અત્યારે ઝરોખા અને પ્રાદેશિક સમાચાર બાદ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે સવારે 9:30 અને રાત્રે 9:30 રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેતા વિકી કૌશલ પર. સવારે 10 વાગ્યાથી માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે રજૂ કરશે ફોરમ દવે. 11 વાગ્યાથી માણશો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, જ્યારે બપોરે 12:05 સજાવીશું યાદોં કી મહેફિલ. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ સુરીલા સફર, અને બપોરે 2 વાગ્યાનો સમય રહેશે ત્રિવેણી કાર્યક્રમનો, જ્યારે બપોરે 2:35 માણી શકશો કાર્યક્રમ સદાબહાર નગમે, અને ત્યારબાદ 3 વાગ્યાથી સાંભળશો કાર્યક્રમ મન ચાહે ગીત.

બપોરે 3:30 નાટ્ય તરંગ કાર્યક્રમમાં નાટક માણી શકશો શકુંતલા, જેના લેખક છે કાલિદાસ અને રૂપાંતરણ અને પ્રસ્તુતિ છે રાજેશ રેડ્ડીની. બપોરે 4 વાગે સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, જ્યારે ત્યારબાદ બપોરે 4:10 માણી શકશો કાર્યક્રમ બોમ્બે ટોકીઝમાં ગાયિકા પ્રમિલા દાતાર સાથેની વાતચીત. 5:00 છાયાગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ માણી શકશો, જ્યારે ત્યારબાદ 5:30 રજૂ થશે કાર્યક્રમ તરાને નહીં પુરાને. 6:05 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સુગમ સંધ્યા માણી શકશો. 6:30 જરૂખા અને ત્યારબાદ સુગમ સંધ્યા કાર્યક્રમ કન્ટિન્યુ રહેશે. 7:00 આજે વિશેષ જયમાલા રજૂ કરશે ફિલ્મકાર અભિનેતા નિર્માતા નિર્દેશક સુનિલ દત્ત. 7:45 ઇન્દ્રધનુષમાં આજે આપ સાંભળશો કાર્યક્રમ જિજ્ઞાસા, જ્યારે 8:00 હવામહેલ કાર્યક્રમમાં સુનો કહાનીમાં પત્ની કા પત્રનો ભાગ બીજો સાંભળી શકશો. 8:15 રજૂ થશે કાર્યક્રમ ચિત્રલોક.

0: રાત્રે 10 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ છાયા ગીત, જ્યારે રાત્રે 10 વાગ્યા 30 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ઢલતી જાહેરાત, જ્યારે ત્યારબાદ રાત્રે 11 કલાકથી રજૂ કરીશું ચિત્રપટ સંગીત, અને રાત્રે 11 વાગ્યા 10 મિનિટે સભાની સમાપ્તિ. તો મિત્રો, આ હતા આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: બદલો બદલો, આદત બદલો.
5: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
4: બદલો બદલો, આદત બદલો.
6: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
7: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
0: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્વાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: ગાંધીનગર દેશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે.
0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે.
2: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા. ગુડ્સ કે હિસાબ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હૈ ક્યોંકિ ઇસકો હમારે યહાં પે જો સેમિકોન જો હબ બનાયા જા રહા હૈ, જો વર્લ્ડ કા સબસે બડા સેમિકોન હબ કા એરિયા ભી બનને વાલા હૈ. યે જો સિંગાપુર સિટી હૈ ઉસસે બડા એરિયા કેવલ અમદાવાદ કે ઉસ પાર્ટ મે ડેવલપ કિયા જા રહા હૈ. વહાં સે જો પ્રોડક્ટ તૈયાર હોંગે વો દેશ કે કિસી ભી પાર્ટ મે યા વર્લ્ડ કે કિસી ભી પાર્ટ મે જા સકેંગે.
0: રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે, જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે.
1: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવા પાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.
0: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી.
3: કાલે સાંજની પરિસ્થિતિ, કારણ કે 146 માંથી ફક્ત 22 ટ્રે આવ્યા હતા. એ 22 માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઈંગ કરે છે એટલે અફવાઓના કારણે બહુ બધી લાઈનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફૂલ ટાંકી કરાવે છે અને એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે આપણે ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે.
0: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 એસટી બસ દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ વધુમાં કહ્યું, સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી FRCના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે DU કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કેટલીક શાળાઓ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે.
4: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણી બધી શાળાઓ

0: આ સરકાર દ્વારા જે ચુકવાતી ફી છે, એફઆરસી માં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ વાહના હેઠળ લેતી હોય છે, તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે. અને જો કોઈ વાલી દ્વારા લેખિત આગા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.
4: સા બચ્ચા બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા હૈ.
5: એક શાનદાર શખ્સિયત.
6: મેને રંગમંચ મેં કમ સે કમ 10 સાલ જયપુર મેં થિયેટર કિયા. વો એક લડકપન કા દૌર થા હમારા.
5: વિવિધ ભારતી પરિવાર કે સદસ્ય રાજેશ રેડ્ડી.
6: વો મેરે પૂરે કરિયર કા સ્વર્ણિમ દૌર થા. સ્ટીમ કા જવાબ નહીં જિસને મુજે ઇતને ચઢંગ સે ઇન ચીઝો કો થમારને ઓર સાકાર કરને કા અવસર દિયા.
5: કુછ બેમિસાલ કિસ્સે.
6: મેને પઢા જાને કિતની ઉડાન બાકી ઇસ પરિંદે મે જાન બાકી ઓર જીજી મ્યુઝિક કે સાથ શરૂ હો ગયે. યે કિસી શાયર કે સાથ નહીં હુઆ.
5: આજ કે મહેમાન રાજેશ રેડ્ડી 20 મઈ શામ 4 બજે ઓર 21 મઈ સુબહ 10 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: हेलो सूरत एफएम स्पीकिंग।
1: हेलो सूरत एफएम स्पीकिंग। जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम।
2: हेलो सूरत एफएम स्पीकिंग। सूरत एफएम।
1: हेलो सूरत एफएम स्पीकिंग। कौन बोलो छो?
0: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग।
2: 101.1 MHz।
4: हेलो गुड मॉर्निंग।
5: गुड मॉर्निंग सूरत एफएम।
4: जी सूरत एफएम, कौन बोला छो?
5: ये मारा नाम सतीश है।
4: सतीश क्या थी बोला छो?
5: हमने बेगम बरा तो बोली है।
4: वीरा बेन केम छे सतीश?
5: वीरा बेन फाइन जी।
4: अने तमारी दीकरी?
5: दीकरी ने भी वैकेशन चालू है।
4: वेकेशन चाले छे?
5: जी वेकेशन में चल रही है। चलो फोन लागी गयो मकडो आटो लगाई रही है मकडो कल दे काम धंधा चालू। आ शेरी मा रोट आवे मा तनो से बढ़िया देव नो रोट आवे साथे सेम छे ने।
4: जी
5: नो रोट आवे मा बोलवाने बेगम रा बेगम बरा ना आवे छे।
4: हां
5: मंगलवार એટલે मा आया बेटा दोस्तारा बड़ी सगवा करवा मा लागे पानी ने નામે લક્ષી બનાની ની સગવડ કરવા મળે અને ઉઘરાણ કરી દે।
4: સરસ સરસ।
5: એ આખી ફેરી માં હોય, આખા બેગમ્બરા માં હોય, ત્રણ વર્ષ એક જ ફેરી આવે।
4: અચ્છા તો શેરી ને તો શણગારા થી પણ સારી રીતે હશે?
5: હા શણગારા સારી રીતે શણગારે ના કોઈ પાણી થી ઉપયોગ કરી રહી અને આખી ફેરી માં પાણી પાણી કરી રહી।
4: અચ્છા સાથિયા ને પણ પૂરતા હશે?
5: હા હા દાદા ને નમાવી ને જાય। અમારી શેરી માં સૌથી છેલ્લો રથ અમારી શેરી માં આવે પછી અમે તમને જઈએ દાદી।
4: ચલો ફાઇન ઓકે સતીશ, બોલ આજે કયું ગીત સાંભળશો સુરત એફએમ પર?
5: અમે બે વાતની ગણેશાવાને સંભળાવી દઈએ।
4: તો તમને સંભળાવી દઉં આ ગીત, આવજો
5: બાય।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: হ্যালো, গুড মর্নিং।
1: গুড মর্নিং,
0: কল বলো ছো?
1: রাহুল কুন্দি বলুছি ম্যাডাম।
0: রাহুল, ক্যাথি বাত করো ছো?
1: নৌসারী বাসদা কি বাত করো ছো?
0: বলো রাহুল, শু করো ছো তুমি?
1: তাই নি খেতি বাড়ি নে বদু ছে।
0: আরে বা, আরে শু আর ওখতে ভাবিও ছো তুমি?
1: ভাবেলো তো ম্যাডাম, তুয়ার ভাবি আছে, আমি পুরি ছে তো কাড়ি নাখানি আছে, পাছে ডাঙ্গা রোপু পড়ে তে।
0: বলো,
1: রিঙ্গণ ছে, পছি চড়ি ছে, নে આપણે કતરગમ પાપડી આવે, એ બધું બધું આવેલું,
0: એટલે તાજા તાજા શાકભાજી તમને તો ખાવાનો લાવો મળે છે?
1: ગામડા એટલે મેડમ ખાવાનું તો આ વસ્તુ સારી હોય ને, ફ્રેશ હોય, એટલે વાંધો નહીં, એમ શરીર માટે પણ સારી કહેવાય ને
0: જી। અને ખાવા સાથે દૂધ, દહીં, છાશ એ બધું પણ ફ્રેશ મળે?
1: હા।
0: તમારે છે ઢોર?
1: ના, ઢોર નથી અમારે ઘરે, ઢોર નથી, એમ અમે ધંધા સાથે સંકળાયેલા, એટલે અમારે કોન્ટ્રાક્ટર આરસીસી નો એક ઘર ને બધું એ ડિઝાઇન કરતા, એટલે અમને ટાઈમ જ નહીં, ઢોર ને તો છે બધા, હા
0: હા,
1: મોટા પપ્પા બધા છે, ઇલેક્ટ્રિશિયન છે, એટલે મારે ટાઈમ નહીં હોય ને એવું બધું હોય, ને પ્લસ તો હું પોતે ઇલેક્ટ્રિશિયન છું, એટલે મારે એસીબીસી નું પૂરું જ્ઞાન ને એવું બધું મારે આવ્યા કરતું હોય કામ, એટલે બધું કદાચ જોવાનું હોય ને એવું બધું।
0: તમને બંને માંથી કયું કામ કરવાનું વધારે ગમે, ખેતી નું કે પછી આ ઇલેક્ટ્રિશિયન નું?
1: કામ તો બેન બધું જ સારું કહેવાય, એમાં દિલ લાગવું જોઈએ, કોઈ દિલ જ નહીં લાગતું એને તો પછી તે મજા નહીં આવતું એવું હોય,
0: એટલે જે કામ કરીએ તે મનથી કરવાનું,
1: એટલે ખેતીમાં તો ઇન્ટરેસ્ટ રાખવું જ જોઈએ, પછી આપણે ઘરે 20-25 વીઘા હોય ને, આપણે ખેતી જ નહીં કરતા હોય ને, પછી કહે કે આપણે ખેતીમાંથી કઈ મળતું નથી, મહેનત કરે તો બધું મળે।
0: જી, ખરી વાત છે,
1: મહેનત વગર તો કઈ ફળ મળવાનું નથી।
0: ઓકે રાહુલ, સરસ મજાની વાત સાથે સરસ મજાનું ગીત સંભળાવીશું, બોલો કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર?
1: મારે મેડમ સાંભળવું હતું કોરી તેરા ગાવ બડા પ્યારા ને, એ હશે ને, તારા એ મુકાવજો।
0: ઓકે, તો તમને સંભળાવી લેવા સરસ મજાનું ગીત સુરત એફએમ પર, આવજો
1: આવજો।

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: हेलो, गुड मॉर्निंग।
4: सूरज एफएम पर?
3: जी, सूरज एफएम, कौन बोलो छो? પવન નો અવાજ આવે છે,
4: આજે ફોન તમારો લાગી ગયો છે એટલે તમારી જોડે વાત કરું છું. મારે ગીત સાંભળવું છે, તમને ગીત ના શબ્દ છે.
3: ઓકે પુષ્પાબેન, તો તમને સંભળાવી દઉં આ ગીત. બાકી તમે ગીત સારું ગાવ છો. હા,
4: થેન્ક યુ.
3: આવજો.
4: હા, થેન્ક યુ.
3: વેલકમ.

0: સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું અગ્નિપથ મૂવીનું, અજયના અવાજમાં, મ્યુઝિક અજય અતુલનું એન્ડ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના. ત્યારબાદ હમ આપકે હે કોન મૂવીનું ટાઇટલ ટ્રેક આપે એન્જોય કર્યું લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમના અવાજમાં, મ્યુઝિક રામ લક્ષ્મણનું એન્ડ લિરિક્સ દેવ કોહલીના. ત્યારબાદ ચિત ચોર મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું યેસુદાસના અવાજમાં, મ્યુઝિક એન્ડ લિરિક્સ રવિન્દ્ર જૈનના. ત્યારબાદ સાથિયા મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું રિચા શર્મા, મહાલક્ષ્મી અય્યર, વૈશાલી અને શોમાના અવાજમાં, મ્યુઝિક એ આર રહેમાનનું એન્ડ લિરિક્સ ગુલઝારના. ત્યારબાદ કિસ્મત મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું આશા ભોસલે અને શમશાદ બેગમના અવાજમાં, મ્યુઝિક ઓપી નૈયરનું એન્ડ લિરિક્સ એસ એચ બિહારીના. ત્યારબાદ અવતાર મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું આશા ભોસલે, મહેન્દ્ર કપૂર અને નરેન્દ્ર ચંચલના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. અને લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિલ્મ મુસાફિરનું સોંગ કેકેના અવાજમાં, મ્યુઝિક વિશાલ શેખરનું એન્ડ લિરિક્સ દેવ કોહલીના. સો કીપ લિસનિંગ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: તો ફ્રેન્ડ્સ, આ તો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે તમે માણ્યો ફોરમ દવે સાથે. અને ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલરની મસ્તીભરી સફર શરૂ કરીશું બસ આ નાનકડા કમર્શિયલ બ્રેક પછી.
2: આપ સુરત મે હો યા સુરત સે દૂર,
3: સુરત એફએમ 101.1 કે આપકે પસંદીદા કાર્યક્રમ
2: કભી નહી રહેંગે આપસે દૂર.
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ કે જરીએ
2: હમેશા આપકે સાથ. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 એફએમ. આપણી આસપાસના ઘણા લોકોને ક્યારેક તો એવું કહેતા સાંભળ્યા જ હશે કે યાર, આજે બહુ કંટાળો આવે છે અને કંઈ પણ કામ કરવાનું મન નથી થતું, અને આ કાળ ઝાળ ગરમીમાં તો આવું કંઈ ન કરવાનું મન વધારે થાય, ખરું ને? એવું થાય છે કે સોફા પર બેસી જ રહીએ, પલંગ પર બસ સૂતા જ રહીએ, અથવા તો બારી પાસે ખુરશી મૂકીને તેના પર કલાકો સુધી બસ બેસી જ રહીએ અને તેમાંથી આવતા ઠંડા ઠંડા પવનની લહેરખીને સંગ ડોલતા જ રહીએ. લો કલ્લો બાત. હવે આ કંટાળો એ ગજબની આઈટમ છે નહીં? હાલતા ને ચાલતા બિન બોલાએ બારાતીની જેમ ગમે ત્યાંથી આવી ચડે અને આપણા મનને અસ્તવ્યસ્ત કરી નાખીને ચક્રાવે ચડાવી દે. એ હવે બહુ થયું આ કંટાળા પુરાણ. સાચું કહેજો, આ બધું સાંભળીને તમારી જીભે પણ આ વાક્ય ચડી આવ્યું ને? તો આ કંટાળામાં થોડું વજન તો છે કેમ? અને હવે મારી આ કંટાળાની વાતોથી તમે કંટાળી જાઓ એ પહેલાં કંટાળાની વાતોને બાજુએ મૂકીને શરૂ કરી દઈએ આપણો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, આ મજાના સોંગ સાથે ફ્રોમ ધ મૂવી દિલ જંગલી, જે સાંભળીને તમારો કંટાળો ક્યાંય દૂર ભાગી જશે. દિલ જંગલી મૂવીના આ ગીતમાં સ્વર આપ્યું છે જુબિન નોટિયાલ અને પ્રકૃતિ કક્કરે, ગીત લખ્યું છે તનિષ્ક બાગચી અને આરાફાતે, અને સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ.

0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
3: Fantastic fun for family.
4: 101.1 MHz, Surat FM. Fantastic fun for family. Akashwani Surat 101.1 FM par. આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે। મિત્રો, આજકાલ અત્ર તત્ર સર્વત્ર અને સોશિયલ મીડિયામાં પણ હીટવેવની ચર્ચા ચાલે છે, એટલે આ હીટવેવને હોટ ટોપિક ગણી શકાય। લો, આ પણ પાછું હોટ એટલે ડબલ ગરમી કેમ, અને આ ગરમીની ગરમાગરમ ચર્ચાઓમાં આ હીટવેવની અસર કેવી કેવી હોઈ શકે અને તેનાથી કેમ બચવું એ મુખ્ય હોય છે। અને આ સોશિયલ મીડિયામાં તો જાણે હીટ વેવથી કેમ બચવું તેના ઉપાયો સૂચવવાની કોમ્પિટિશન હોય ને, એમ મોબાઈલનો સ્ક્રીન સ્ક્રોલ કરો તો હીટ વેવથી બચવાના એક પછી એક ઉપાય દેખાયા જ કરે। તો મને થયું કે આજે આ હીટ વેવથી બચવાનો એક ઉપાય હું પણ તમને જણાવી જ દઉં। તો આ હીટ સ્ટ્રોકથી બચવા માટે એક નવી પણ ખૂબ જ સરળ રેસિપીમાં 1 વાટકો જીરાસાર ચોખા, 1 વાટકો મગની દાળ, 1 વાટકો મસૂર દાળ, 1 વાટકો અડદની દાળ, 1 વાટકો તુવેર દાળ, 1 વાટકો સાબુદાણા, 2 ચમચી અજમો, આ બધું મિક્સ કરીને બપોરે શાંતિથી ઘરમાં જ બેસીને વીણી વીણીને છૂટું પાડો। ઘરની બહાર બિલકુલ જતા નહીં, કારણ કે તડકો ભયંકર હોય છે અને સુરતી સિઝલરમાં હોય છે તમને સ્માઇલ કરાવતી આવી હળવી વાતો સાથે એવા જ હળવા ફૂલ ગીતો। તો લો, આવી રહ્યું છે મીઠી બોલિયાં બોલતું આ સોંગ અમિત ત્રિવેદી અને મિલી નાયરના સ્વરમાં, કાયપો છે ફિલ્મથી, જેને લખ્યું છે સ્વાનંદ કિરકિરેએ અને મ્યુઝિક અમિત ત્રિવેદીનું।

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ.
4: જી.
3: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
4: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
3: પણ એ કેવી રીતે થશે?
4: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
3: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
4: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
3: બસ
4: બસ
3: સમજી ગયો.
4: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ

0: પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
4: ફેન્ટાસ્ટિક ફન
5: ફોર ફેમિલી
6: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
7: મિત્રો, ડેન્ગ્યુ એક મચ્છર જનિત વાયરલ સંક્રમણ છે જે આખા વિશ્વમાં ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વાતાવરણમાં જોવા મળે છે, જે ડેન્ગ્યુ વાયરસને કારણે થાય છે અને તેનો પ્રાથમિક રોગવાહક એડીઝ મચ્છર છે. આ મચ્છરને કારણે ચિકનગુનિયા અને ઝીકા સંક્રમણ પણ થાય છે. અને આજે આ ડેન્ગ્યુ અને એડીઝ મચ્છર વિશે આટલી બધી વાત કરવાનું કારણ છે, પ્રતિવર્ષ આજના એટલે કે 16મી મેના દિવસને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે મનાવાય છે. આ દિવસ ડેન્ગ્યુ વિશે જાગૃતતા ફેલાવવા માટે, તેનાથી બચવાના ઉપાયોને પ્રોત્સાહન આપવા માટે અને તેના ઉપચારના મહત્વને સમજાવવાના ઉદ્દેશથી મનાવાય છે. ડેન્ગ્યુના 4 પ્રકાર છે જે સંક્રમણનું કારણ બને છે, જેમાં DENU1, DENU2, DENU3 અને DENU4નો સમાવેશ થાય છે. અને આ ડેન્ગ્યુથી બચવાના ઉપાયોમાં આપણા ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું જોઈએ, આપણા ઘરના પાણીના વાસણો, ટાંકીઓ વગેરે સારી રીતે ઢાંકીને રાખવું જોઈએ, અને આ વર્ષના યાને કે 2026ના રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ ડેન્ગ્યુ નિયંત્રણમાં સામુદાયિક ભાગીદારી, તપાસ કરીએ, સાફ કરીએ અને ઢાંકીએ છે. અને આ સરસ વાત સાથે હવે માણીએ એક આવું સરસ સોંગ ફ્રોમ ધ મૂવી રાજુ બન ગયા જેન્ટલમેન, જેમાં પણ લવેરિયા નામના રોગની વાત કરાઈ છે. એ રોગ શું છે, એના લક્ષણો કયા કયા છે અને એમાં શું કરવું જોઈએ, એ જેમ જેમ ગીત સાંભળશો ને એમ તમને ખબર પડી જશે. તો માણીએ રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મનું આ મસ્તીભર્યું ગીત અલકા યાજ્ઞિક, કુમાર સાનુ અને જોલી મુખર્જીના સ્વરમાં, જેને લખ્યું છે વિનોદ મહેન્દ્રએ અને સંગીતબદ્ધ કર્યું છે જતીન લલિતે.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: મિત્રો, આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અને હવે આકાશવાણીના 90 વર્ષ પૂરા

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी 8 जून 2026 ना रोज ज्यारे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી કે બંનેમાં થોડો ફરક એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં પછી તો તમે જાણો છો વેલ જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્ય મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપીદાસ અમે રજૂ કરી હતી વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો એ મારું સદભાગ્ય જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણાએ એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે પણ ના આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
5: Fantastic fun for family. 101.1 MHz.
6: મિત્રો, આજનો દિવસ ખાસ એ રીતે પણ છે કે પ્રતિવર્ષ આજના એટલે કે 16 મેના દિવસને આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ તરીકે મનાવાય છે. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી આકાશવાણી સુરત 101.1 FM પર અત્યારે તમે માણી રહ્યા છો સુરતી સિઝલરની લિજ્જત. આ દિવસ વર્ષ 1960માં ભૌતિક વિજ્ઞાની અને એન્જિનિયર થિયોડોર મેમન દ્વારા લેઝરના પહેલા સફળ સંચાલનની યાદમાં મનાવાય છે. અને પહેલો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ વર્ષ 2018માં મનાવાયો હતો. આ દિવસ પ્રકાશના મહત્વ વિશે જાગરૂકતા વધારવા માટે મનાવાય છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ કલા, સંસ્કૃતિ, શિક્ષણ, ચિકિત્સા, સંચાર, વિજ્ઞાન અને સતત વિકાસ સહિત જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રકાશ અને પ્રકાશ આધારિત પ્રૌદ્યોગિકીઓના યોગદાનને સન્માનિત કરવાનો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવાય છે અને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કાર્યક્રમ દ્વારા પ્રશાસિત કરાય છે. અને આ વર્ષના એટલે કે 2026ના આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની થીમ સતત ભવિષ્ય માટે પ્રકાશ છે, જે એક એવો દ્રષ્ટિકોણ દર્શાવે છે કે જ્યાં ઉર્જા, વિશેષ રૂપે પ્રકાશ વ્યવસ્થાનો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના અને પ્રાકૃતિક સંસાધનોને સુરક્ષિત રાખીને કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત, સ્વચ્છ અને હર્યુંભર્યું ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. અને સુરતી સિઝલરમાં સુનિશ્ચિત છે આપણી આવી રોચક વાતો સાથે એવા જ રોમાંચક ગીતો. તો લો, આવી રહ્યું છે આ રોમાંચક સોંગ ફ્રોમ ધ મૂવી કોઈ મિલ ગયા, ઇન વોઇસ ઓફ શાન, કવિતા કૃષ્ણમૂર્તિ એન્ડ બેબી સ્નેહા, લિરિક્સ નાસિર ફરાઝ એન્ડ મેલોડિયસ મ્યુઝિક રાજેશ રોશન.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: Fantastic fun for family
2: 101.1 MHz।
4: મિત્રો, ચાઇનીઝ ચિંતક લાઓ ઝુનું એક ગહન કથન છે। જ્ઞાન મેળવવા માટે એમાં દરરોજ નવી ચીજો ઉમેરો, પણ બુદ્ધિ મેળવવા માટે અનાવશ્યક ચીજો દૂર કરો। આજના સમયમાં આને એડિશન બાય સબટ્રેક્શન કહેવાય છે, અને એનો અર્થ થાય છે કે કશુંક ઓછું કરીને તેનું મૂલ્ય વધારવું। અને આ કથન જ્ઞાનની વાતથી આગળ જઈને જીવનની બાકીની બાબતો માટે પણ એટલું જ સૂચક છે। ધારો કે આપણું ટાઈમ ટેબલ ભરચક છે, એમાં જો વધુ કામ ઉમેરતા જઈએ તો આપણે થાકી જઈએ, પણ જો બિનજરૂરી કામોને પડતા મૂકીએ તો ફોકસ વધે, પ્રોડક્ટિવિટી વધે અને મન શાંત રહે। એટલે ઓછું કરીને વધુ મેળવવું એ જ સાચી બુદ્ધિ છે। હા, પણ દરેક વખતે એ શોર્ટકટ જ હોય એવું જરૂરી નથી। જીવનમાં બહુ બધું ભેગું કરવાથી તે બહેતર નથી બનતું। ચાહે તે ભૌતિક ચીજો હોય, કામ હોય, વધુ પડતા કમિટમેન્ટ હોય, કે પછી નકામા વિચારો કે સંબંધો હોય, આપણે જેમ મોબાઈલમાંથી નકામી ચીજોને ડિલીટ કરીને સ્પેસ વધારીએ છીએ જેથી સિસ્ટમ વધુ તેજ કામ કરે, તેવી જ રીતે જીવન બહેતર બને છે અનાવશ્યક ચીજોને ઓછી કરવાથી। તેનાથી કામની ચીજો માટે જગ્યા થાય છે, માટે જીવનમાં હંમેશા બધું મેળવવું જ મહત્ત્વનું નથી, પણ શું છોડવું એ પણ એટલું જ મહત્ત્વનું છે। જો કે સુરતી સિઝલરમાં છોડી શકાય નહીં આપણે આવી કામની વાતો સાથે એવા જ કમાલના ગીતો। તો હવે આવી રહ્યું છે આવું જ એક કમાલનું ગીત ફ્રોમ ધ મૂવી નાનું કી જાનું, જેમાં સ્વર આપ્યો છે મહંમદ ઇરફાને, ગીતની રચના આબિદ અલીની અને સંગીત ગુણવંત સેનનું।

0: जो चाहूं एक पल में कर दिखाऊं, मैं जादूगर ऐसा जो किसी से हार ना मानूं।
1: अच्छा तो घुमाइए छड़ी और करिए कुछ ऐसा, मैं घूमूं पूरी दुनिया पर ना हो मेरा रेडियो मुझसे दूर।
0: बस इतनी सी बात, तो निकालिए अपना मोबाइल और जो कहता हूँ वो करिए हुजूर।
1: ये लो आ गया मोबाइल हाथ में,
0: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप और अब देखिए जादू। सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
1: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
0: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
1: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
0: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
2: Fantastic fun for family.
3: 101.1 megahertz Surat FM.
4: અને સુરતી સિઝલરના અંતમાં આ મનભાવન મુખવાસ તમારા માટે ખાસ. ધીરજના ફળ મીઠા એવું બધા કહે છે, એ સાચું છે. જુઓ ને, નળમાંથી ગરમ પાણી આવે એવી શિયાળામાં જે પ્રતીક્ષા કરતા હતા તે હવે પૂરી થઈ. અત્યારે બપોરે 12-4 નળ ખોલીને જોજો, ગરમ પાણી જ આવશે. અને આ મજાની વાત સાથે હવે માણીએ આજના સુરતી સિઝલરનું આ મજાનું અંતિમ સોંગ ફ્રોમ ધ મૂવી મિશન કશ્મીર, ઇન ધી મેલોડિયસ વોઇસ ઓફ ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક એન્ડ કોરસ, લિરિક્સ સમીર, મ્યુઝિક શંકર અહેસાન લોય.

તો ફ્રેન્ડ્સ, સુરતી સિઝલરની મસ્તી ભરી સફર આજે બસ અહીં સુધી જ. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. બપોરના 12 વાગ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સજાવીશું યાદો કી મહેફિલ. અને નેહાને રજા આપો એ વાત સાથે કે તમારું બ્લડ ગ્રુપ ભલે ગમે તે હોય, બટ ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટી. ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
2: यादों की महफिल कार्यक्रम में आप सभी सुनने वालों का बहुत बहुत स्वागत है. कार्यक्रम की शुरुआत कर रहे हैं आमने सामने फिल्म के इस गीत से. मोहम्मद रफ़ी की आवाज़ है, आनंद बख्शी के बोल हैं और कल्याण जी आनंद जी का संगीत.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

0: મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: याद दिलाई है हमारे एक श्रोता ने, और एक और श्रोता बता रही हैं कि जी जलाई है और उसका शीशा भी साफ है.
5: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे. सौप्रथम मुख्य समाचार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ ડેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. સમાચાર વિગતવાર.

0: ब्रांड्स की प्रमुख कंपनियों के सीईओ से मुलाकात करेंगे। कहीं अहम समझौतों पर हस्ताक्षर होने की भी उम्मीद है, खासकर सेमीकंडक्टर चिप्स और एआई के क्षेत्रों में जहां नीदरलैंड्स वैश्विक लीडर है। नीदरलैंड्स भारत का अहम आर्थिक साझेदार है। ये भारत के लिए सबसे बड़े निर्यात स्थलों में से एक होने के साथ साथ भारत में निवेश करने वाला प्रमुख देश भी है। हेग नीदरलैंड से सुश्रुत शर्मा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी आजे बपोरे नेधरलेंडमां भारतीय समुदायने संबोधन करशे। ते अंगे त्यांना भारतीय समुदायमां उत्साह जोवा मळी रह्यो छे। हजारो भारतीय समुदायना सभ्यो आ कार्यक्रममां हाजर रहे तेवी शक्यता छे। उल्लेखनीय छे कि प्रधानमंत्री 5 यूरोपियन देशोना प्रवासना बीजा तबक्कामां गईकाले मोड़ी रात्रे नेधरलेंड पहोंच्या हता। तेमनुं उष्माभर्युं स्वागत करवामां आव्युं हतुं। ભારત અને યુએઈએ પેટ્રોલિયમ ભંડાર, લાંબા ગાળાના એલપીજી પુરવઠા અને સંરક્ષણ સહયોગ સંબંધિત અનેક મુખ્ય કરારો પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા છે। પ્રધાનમંત્રી મોદીના 5 દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે યુએઈની મુલાકાત દરમિયાન અબુધાબીમાં શ્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો પછી આ કરારો થયા હતા। પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: इंडियन स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व्स लिमिटेड और अबूधाबी नेशनल ऑयल कंपनी ने भारत की ऊर्जा सुरक्षा को मजबूत करने के लिए रणनीतिक सहयोग का समझौता किया है। पेट्रोलियम भंडार में सहयोग और तरल प्राकृतिक गैस और एलपीजी भंडारण सुविधाओं पर सहयोग के लिए समझौता किया गया है। इस समझौते से भारत में रणनीतिक पेट्रोलियम भंडार में यूएई की हिस्सेदारी बढ़कर 3 करोड़ बैरल हो जाएगी और भारत में रणनीतिक गैस भंडार स्थापित किए जाएंगे। दोनों पक्षों ने एलपीजी पर रणनीतिक सहयोग समझौते पर भी हस्ताक्षर किए, जिससे भारत में व्यापक रूप से ईंधन की दीर्घकालिक आपूर्ति निश्चित होने की आशा है। भारत और संयुक्त अरब अमीरात ने रणनीतिक रक्षा साझेदारी की रूपरेखा पर भी हस्ताक्षर किए। समाचार कक्ष से कृष्णकांत।
1: केंद्रीय गृहमंत्री अमित शाह आज थी 2 दिवस गुजरातना प्रवासे छे। आसाम, पुडुचेरी अने पश्चिम बंगाळमां भाजपनी भव्य विजय बाद पहेलीवार गुजरातनी मुलाकाते आवेला श्री शाह आजे दिवसभर विविध समीक्षा बैठकमां उपस्थित रहेशे। મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદમાં મહાનગરપાલિકા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે શ્રી શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી। શ્રી શાહે મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ અને નવીનીકરણ અંગે ચર્ચા કરી હતી। આજે બપોર સુધી યોજાનારી બેઠકમાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે। ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી જીયુડીસી અને ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા સંબંધિત અન્ય વિકાસ કાર્યો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જાહેર હોસ્પિટલની કામગીરીમાં થયેલી પ્રગતિ, અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય રુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે। ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમશે ગુજરાત ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે। સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે। કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે। શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું।
3: भारत की धरती पर कोई भी गरीब कच्चे मकान में नहीं रहेगा। हर एक गरीब को पक्की छत मुहैया कराई जाएगी। फिर से हमारी सरकार बनी, देवेंद्र जी मुख्यमंत्री बने तो उन्होंने कहा कि बैकलॉग बहुत है शिवराज, हमें तो बहुत मकान चाहिए। और मुझे कहते हुए गर्व है कि प्रधानमंत्री जी के आशीर्वाद से उनकी पहल पर लगभग 1 साल के अंतराल में 30 लाख मकान महाराष्ट्र को मिले, इतिहास में आज तक नहीं हुआ है।
1: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે। તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી। મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। આર્મી ચીફ જનરલ

0: ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલા ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: श्रोता ने याद किया है, हमें एक हल्की सी याद है कि गलियों और सड़कों पर लैंप पोस्ट हुआ करते थे, जिसमें एक सरकारी आदमी आता था जो लैंप पोस्ट में तेल भरता था और जला देता था. रात भर लैंप पोस्ट जलता था, सुबह अपने आप बुझ जाता था, तब सूरज की रोशनी से काम चलता था. जी हाँ, वो भी एक ज़माना था. एक श्रोता कह रहे हैं कि हमारी मम्मी दादी नानी ने लालटेन की रोशनी में कढ़ाई और सिलाई भी की है. हाँ वाकई, और बहुत सुंदर कशीदाकारी की है. अब सवाल जरा गौर से सुनिएगा. गाना पहचानना है आपको और फिल्म का नाम बताना है. कुछ इस तरह की लाइनें हैं कि चांद से देखा दूर चकोरा, धरती दूर गगन से, आंख से दूर है आंख का तारा, बिछड़ा फूल चमन से, ये कैसा दस्तूर यहाँ, ये कैसा दस्तूर यहाँ. तो पहचानिए कौन सा गाना है ये और किस फिल्म का है. और हम जब संदेशों की बात करते हैं तो एक बड़ा ही प्यारा सा संदेश दिख रहा है. जीवन की छोटी छोटी खुशियों और शांति मन से है, जो अकेलेपन या बड़ी मुश्किलों के बावजूद मन को सुकून देती हैं.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. સૌપ્રથમ આજે સવારે તેમણે અમદાવાદમાં એસજી હાઇવે નજીક આવેલા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યો અને વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી શાહ આજે અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી બેઠકમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત શ્રી શાહે શહેરમાં વૃક્ષારોપણ અને હરિયાળું આવરણ વધારવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાયું છે. તેમણે ગાંધીનગર લોકસભામાં કરાયેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે પણ ચર્ચા કરી. પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ હાલ બીજી બેઠક શરૂ થતાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ અંગે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમાં એસજી હાઇવેની ડિઝાઇન અને સતત વધતા અકસ્માત અંગે ચર્ચા કરાશે. આ સાથે જ વિશેષ વ્યૂહરચના અંગે પોલીસની તૈયારીઓ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બકુલા પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના ત્રાગઢ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઇન્ડ્સ ટ્રેક પાર્ક આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગરના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરી દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની ક્ષમતા 5 લાખ લીટરની હશે. આ ઉપરાંત શ્રી શાહ ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે જનજાગૃતિ દ્વારા ડેન્ગ્યુ મુક્ત રાજ્યનો સંકલ્પ છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પાનશેરિયાએ ડેન્ગ્યુના અટકાયતી પગલાઓ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત જરૂરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને ડેન્ગ્યુના લક્ષણ, બચાવના ઉપાય અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતી અપાઈ. આ અંગે રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર વિશાલ ધામેલિયાએ વધુ માહિતી આપી.
2: આ ડેન્ગ્યુ દિવસ ઉજવવાનો આપણો ખાસ હેતુ છે, લોકોની અંદર ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે, ડેન્ગ્યુના નિવારણ અંગે સૌ લોકો સાથે મળીને કામ કરે. એના માટે ખાસ જરૂરી છે ડેન્ગ્યુ માટે જે મચ્છર ઉત્પત્તિ સ્થાન છે તેને અટકાવી, જેવી કે એમાં માટીના ઘડા છે, નાળિયેરના ખોલ છે, ટેરેસ ઉપરના જે ઢાંકણ છે એ ઢાંકીને રાખીએ અને કોઈ પણ તાવ હોય તો નજીકની હોસ્પિટલમાં જઈને લોહીની તપાસ અવશ્ય કરાવીએ. પ્રદેશની અંદર વિવિધ આઈસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
0: સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતીની આજે ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં શનિ મંદિરમાં ગઈકાલથી યોજાયેલો કોમાત્મક યજ્ઞ આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂર્ણ થયો. બંને દિવસ ભક્તોએ શનિદેવ પર કાળા તલ, તેલ અને વિવિધ વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી. આ સાથે લાંબા સમય બાદ આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિનો સમન્વય જોવા મળ્યો. જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. મંદિરના પૂજારી કપિલગીરી ગોસ્વામીએ શનિ જયંતિનું મહત્વ સમજાવ્યું હતું.
3: આજે આપણે કહીએ કે શનિ જયંતિ મહોત્સવ, શનિવાર, શનિ જયંતિ, અમાસ અને શનિ અમાવસ્યા બધું આપણે આજે જોઈએ તો 13 થી 14 વર્ષ પછી આવો યોગ આવ્યો. આજે જો આપણે શનિદેવની પૂજા કરીએ તો શનિદેવનો એક સારો એવો આપણે માથે એક સારી દ્રષ્ટિ પડે છે અને શનિદેવનો સારો આપણે જે પનોતીમાં રાહત આપે છે અને શનિદેવની પૂજા કરવાથી શનિદેવનું સારું ફળ પણ મળે.
0: રાજકોટમાં જિલ્લા પંચાયત અને તે અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વિકાસ કમિશનર કે એલ બચાણીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યા જણાવે છે કે જિલ્લા પંચાયતમાં આગામી 24 તારીખે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે 25 તારીખે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં 22 તારીખે ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 23 તારીખે તેની ચૂંટણી યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: Fantastic fun for family. 101.1 MHz.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: તમારી વાતો તમારા અવાજમાં,
7: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
6: હોવ બહાર કે ઘરમાં,
7: રહેશે સુરત FM તમારા દિલમાં.
6: કોલ કરો
7: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
6: 0261-22-36-209
7: 0261-22-36-209 પર.
8: હેલો, સુરત FM સ્પીકિંગ.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
9: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
10: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
11: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
10: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
11: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
10: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
12: आइए सुने कार्यक्रम सदा बहार नगमे.
13: एक शानदार शख्सियत.
14: मैंने रंगमंच में कम से कम 10 साल जयपुर में थिएटर किया. वो एक लड़कपन का दौर था हमारा.
13: विविध भारती परिवार के सदस्य राजेश रेड्डी.
14: वो मेरे पूरे करियर का स्वर्णिम दौर था. स्टीम का जवाब नहीं जिसने मुझे इतने अच्छे ढंग से इन चीजों को संवारने और साकार करने का अवसर दिया.
13: कुछ बेमिसाल किस्से.
14: मैंने पढ़ा जाने की उड़ान बाकी इस परिंदे में जान बाकी और जगजीत जी म्यूजिक के साथ शुरू हो गए. ये किसी शायर के साथ नहीं हुआ.
13: आज के मेहमान राजेश रेड्डी 20 मई शाम 4 बजे और 21 मई सुबह 10 बजे सिर्फ विविध भारती पर.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: આ આકાશવાણી છે ને આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત FM. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: આકાશવાણી છેને આપે ટ્યુન કર્યું છે 107.1 સુરત એફએમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: आइए सुने कार्यक्रम बॉम्बे टॉकीज.
5: हमारा तो मेरा पार्ट मैंने अलग गाया.
6: अच्छा.
5: लेकिन उनको मालूम था संजय को कि ये क्लासिकल सीखी हुई है, ये भी कुछ करेगी बीच में अपने हिसाब से.
6: अच्छा.
5: तो उन्होंने मुझे ये कहा था जो मैंने सिखाया वैसे ही गाने का.
6: अच्छा.
5: और कुछ करने का नहीं. मतलब अच्छा, वो आपके हुकुम. आशा जी ने क्या अपना पार्ट गाया है. ओ माय गॉड, वो गाना था वो भी अशी त्रैलोक के सुंदरी, बहुत अच्छा गाना था.
6: अच्छा अच्छा. आशा जी की बात निकली है तो आशा जी को किस तरह से आप याद करेंगी?
5: उनके गानों से ऑफ कोर्स, और गानों की वजह से. और हर तरह का गाना जो मैं बताने की जरूरत नहीं है कहने की.
6: बिल्कुल बिल्कुल.
5: हर तरह का गाना उनको, वो गाना मुझे बहुत पसंद है, चैन से हमको कभी आपने जीने ना,
6: प्राण जाए पर वचन जाए. वो नय्यर साहब का.
5: नय्यर साहब का.
6: क्या बात, क्या बात.
5: बहुत सारे, मतलब ये एक ही गाना सुनना तो नाइंसाफी होगी. लेकिन हर गाना उनका बहुत बहुत.
6: ये गाना सुन लिया.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

0: તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: वो बड़ा शो हुआ करता था और तो मैं किसी को बुलाती थी, या तो फिल्म कलाकार या तो मैं उसके लिए उनके पास गई थी, उनके घर में गई थी. हाँ. प्रभु कुंज में तो उसके सामने बैठी थी तो मुझे लगा मैंने जन्नत पा ली. सामने दर्शन हुआ साक्षात. तो मैंने बता दिया, मुझे बोली कि क्यों आपके आपने कैसे आना किया, कशा काय आला तुम्ही मराठीमध्ये. तर मला दीदी माझा शो असतो दरवर्षी गुढीपाडव्याला, तर आपण यावं अशी खूप इच्छा आहे. लेकिन वो भारगाव जाने वाली थी.
2: अच्छा, नहीं
1: आई. फिर मुझे उन्होंने पूछती है कि कसे बा तुम्हें असे प्रोग्राम करता है, एवडे प्रवास करायचा पर गायला उभा राहायचं कसं करता. म्हटलं नाही अभी आदत हो गई है.
2: हाँ.
1: हो जाता है. मतलब उसने उसके पास वो नोन थी.
2: हाँ.
1: कि हम शो करते हैं, महीने में इतने शो होते हैं. हाँ. पूरा मालूम
2: था उनको. क्या अब फिर से वही मुश्किल सवाल के लता जी का जो गीतों का खजाना है उसमें से गाना चुनना तो बहुत मुश्किल है, मगर अलग अलग समय पे अलग अलग शोज में आपने अलग अलग गाने उनके गाए.
1: हाँ जी, हाँ जी.
2: कौन सा एक गीत आप अभी इस वक्त हमें सुनवाना चाहेंगे?
1: उनका भी एक सजा फिल्म का गीत है.
2: हाँ.
1: तो वो मैं शायद

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: 7900
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: देश की सुरीली धड़कन विविध भारती पर छाया गीत के सुरीले सफर में कुछ और नगमे होंगे इस अंतराल के बाद।
1: संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને

અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

સ્નેહ એટલે ખોબામાં સમાઈ જતો મહાસાગર અને બથમાં વિસ્તરતું આકાશ. અને એટલે જ રમેશ પારેખ લખે, આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.

0: કાર્યક્રમમાં લઈ એક વિરામ, વિરામ બાદ ફરી મળીશું. સુગમ સંધ્યા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
0: મિત્રો, હૈયે પાંગરતા સ્નેહનો શણગાર, એટલે આંખોમાં ઉગતી સવાર અને આથમતી સાંજની નવરંગી ભાત. જીવનના આવા શણગાર માટે રહે શોધ
4: સાથીની, કેમ કે હોવું ઉર્ફે શુદ્ધ પોતાના અડધ્યાની રમેશ, હોવું ઉર્ફે શુદ્ધ પોતાના અડધ્યાની રમેશ કોણ એવો શખ્સ છે કે જે અડધો નથી?

0: ಬಹುಜನ ಹಿತಾಯ ಬಹುಜನ ಸುಖಾಯ ಆಕಾಶವಾಣಿ ಜನಸೇವಾನ 90 ವರ್ಷ
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલનો શુભેચ્છા સંદેશ.
2: આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો એના પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, શુભકામનાઓ છે. એક સમય હતો કે દેશમાં રેડિયો જ એકમાત્ર સાધન હતું કે જેમાંથી વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાચારો એમાંથી પ્રાપ્ત થતા હતા. રેડિયો એ અત્યંત મહત્ત્વનો હતો. રેડિયો એક લક્ઝરી પણ હતી અને આવશ્યકતા પણ હતી. પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું. તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા. રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે. તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો

0: જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: Fantastic fun for family. 101.1 MHz.
4: મિત્રો, માણસ વિશે વાત કરીએ ને તો નાનો મોટો, લાંબો ટૂંકો, સાચો ખોટો, પ્રેમાળ ખંધો, મીંડો મુફલીસ, સંત ફકીર, એમ જાત જાતના અને ભાત ભાતના માણસો મળી આવે. અને એટલે જ જાણે રમેશ પારેખે લખ્યું, ગીચો ગીચ ગલી, અવાજ ઘટના ટોળા અને માણસો. ગીચો ગીચ ગલી, અવાજ ઘટના ટોળા અને માણસો, છે કોની મગદૂર આ નગરથી સાજા સમા નીકળે.

0: આ સાથે જ સુગમ સંધ્યા કાર્યક્રમ પૂરો થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: इस कार्यक्रम के प्रायोजक है देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.

0: કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 0261-22-36-209
2: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.

0: राजस्थान के जैसलमेर शहर में इस हफ्ते तापमान 51 डिग्री पहुंच गया। जाहिर है कि ये भयानक गर्मी है, भीषण गर्मी है। ऐसे में लोग एयर कंडीशन पर निर्भर हो गए हैं, लेकिन एक सवाल सबके मन में है कि क्या 51-52 डिग्री तक की जो गर्मी है उसमें एसी कुछ कर सकता है। दरअसल एसी तकरीबन 52 डिग्री तक ही कूलिंग कर पाता है, और उसके आगे क्या? ज्यादातर एयर कंडीशनर बाहर 50 या 52 डिग्री सेंटीग्रेड तापमान हो तो ठीक से काम करते हैं, पर तापमान इससे ऊपर हो तो एसी की कूलिंग क्षमता जवाब देने लगती है। इसका कारण यह है कि एसी बाहर की गर्म हवा
1: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं भारत અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીના સામનો કરવામાં સાથે મળીને કામ કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી। નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી। અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं छे कि भारत અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર આપૂર્તિ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે। પાંચ દેશોના તેમના પ્રવાસના ભાગરૂપે આજે નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ કોવિડ રોગચાળો, ચાલી રહેલા સંઘર્ષો અને ઉર્જા સંકટ સહિત અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે।
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है। ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है। हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: તેમણે કહ્યું કે જો આ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે અને મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ જઈ શકે છે। પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે 21મી સદીમાં ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે, જે ટેકનોલોજી અને માનવીય મૂલ્યો બંનેના આધારે પ્રગતિ કરી રહ્યું છે। બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી। અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા। બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી।
3: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના બે દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો। તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ સાથે સરખેજ, ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી। શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી। આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 79 નિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું। શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી। આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી। આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે। પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે. 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે. સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
4: We have a very long-standing partnership with Sweden on defense.
5: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है. अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है.
4: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14 મેના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
6: अगर आपने मुझे पहले सुना है तो मैंने यही कहा था कि अगर पाकिस्तान आतंकवादियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां जारी रखता है तो उसे ये खुद तय करना होगा कि वो भूगोल का हिस्सा बना रहना चाहता है या इतिहास का या किसी का भी नहीं.
4: ज्योग्राफी और हिस्ट्री और
1: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14-18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્યચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સેફેઈ અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20 21-16 હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાનાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 79 નિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂના ઘરનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન 90 હનુમાનજી મંદિરમાં 142 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ, મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
2: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે આજ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવતા હનુમાન મંદિર ખાતે.
0: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો, તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
3: શનિદેવ જન્મ સ્થળ આથલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજ નો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાથી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજુદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ એની આસપાસ લોકો અહીં આવી જતા હોય છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી.
4: आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है वल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस.
0: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
5: जानवरों को 24/7 पानी का अवेलेबिलिटी किया गया है, जिससे कि उनको कोई दिक्कत ना हो. साथ में शेड्स बनाए गए हैं, जिससे कि वो गर्मी में उस शेड्स के नीचे जाके उनको राहत मिल सकती है. खाने में जितने भी हमारे वाटर रिटेनिंग फ्रूट्स हैं, जिसमें कि पानी का ज्यादा मात्रा होता है, जैसे तरबूज हो गया, खरबूज हो गया, ककड़ी हो गया, खीरा हो गया, तो ये सब जानवरों को ज्यादा से ज्यादा खिलाया जा रहा है. और साथ साथ में ORS का भी व्यवस्था किया गया है वेटनरी टीम से, जिससे कि इनको कोई गर्मी से दिक्कत ना हो.
0: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ 1 મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના 2 ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે આપ સાંભળી રહ્યા છો, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લિયે.
7: એક મુક્તાકાશી રંગમંચ પર 21 મઈ શામ 6:30 પર લોક સંગીત ઓર કુછ દિલચસ્પ બાતો સે સજા રંગારંગ કાર્યક્રમ. આયોજન સ્થળ હૈ જ્ઞાન સાગર મુક્તાકાશી ઓડિટોરિયમ રઘુનાથ ટાવર કે સામને દેવીદાસ લેન બોરીવલી પશ્ચિમ મુંબઈ. પ્રવેશ બિલકુલ મુફ્ત. આપ સભી ખુદ આએ ઓર અપને દોસ્તો કો લેકર આએ.

આકાશવાણી છે. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અત્યારે રાત્રિના 11:10 નો સમય થયો છે. આ સમય છે આ પ્રસારણ સભાને અહીં જ પૂર્ણ કરવાનો. આવતીકાલે સવારે 5:55 ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરીને. શુભરાત્રી. જય હિન્દ.